0: એ ભાઈ ગોરબીલ ભોગામ શૂન્ય શેખ ભોયા ને બોયા ને ઢોબરિયા ને છોટા ને મોટા ને ઉડધા ને બેડધા ને જીમધા ને હટી કરતા ને શેબો ને આપણે ખોકીરી ઓરું હોગી
1: એ લુણ કીરી ઓરું ગણા ને ગણા
2: રોમ રોમ શા
0: એ બાઈયો
1: કાઈકો કાકા
0: એ દેખો ભાઈ કે અમે મે ખંજ ખાયો છે કો રામજી એ રામજી ખરી એ ટેન્શન મત કરો
1: આવ કાકા આ રબર રામજી કિતી ટાઈમ લાગે તો ગાંધ કોઈ તો હે કોણ કે લાઈટ કોણ છે જનરેટર કોણ ચાલે ટેન્કર કો ભરીજે ની દે દણે આ તો મતો યોર ભરસ્યો
0: આ તો રામગીર ભરીજતા કઈ ટેમ લાગે રે દેખ બેટા આ બાય જીન ઘણું આયે તું ટેન્શન મત કરના
1: સહી ગગા
0: એ બાઈ
1: હો
0: ઓ દેખ થોડો મોશિમ બિદલીયો જી કો દેખ તાવે તપે કોઈ ઉલટી એ કોઈ દશ તે ઉજવે બેટા આ બારો મોશે મે સુઈ હે
1: હા કાકા ચોમા સાળી ઋતુ માં ઉયા કરે હો
0: એ તો થોડો હાવતી જી રાખો બેટા ખાને પીણે કો ધ્યાન રાખો તાવડે કો જીયા કો ધ્યાન રાખો એ
1: હા તાજો તાજો ખાણો સુબાળી બાસી ઠંડી સબ્જી રે નહીં ખાણી કાકા
0: એ બાઈ તું તો શી કેમ જો જડા ની ખાવને તું કેમ ખાવતી હો
1: કાકા મેં એ કો જ્યાદા ખાટો દઈ છા નહીં ખાણો એમ કહીએ બાર યા થોડો ખરાબ ઉડો હોય ખાટો આડંગી જડો
0: આ શઈ બાજ જીવ બેચા બારે પડ્યો રે એવું જી કે માથી કે માથી જીવ જાનવર ભીજી આવે તો બેન ઢોર ખાવું હોય
1: હો
0: એ બાઈ ઓ બદલ તો મોશે માં બાર તાવે તપે ઉલટી એ દસે તે ચાલતી હે
1: હા કાકા
0: એ તો હાવજે જી રાખો એ સબ ને હાથ જોડ કે હું તાઉં કે ભાઈ દે કે ઓર કઈ રાખશે કે હાવજે તું બજા બજે નુકસાન કીટાણુ ભરી જાય શરીર
1: માં
0: મન ટીકો ટીકો માંથી ફોન કરે
3: ખેતી કોઈ કામ કરા કાકા જીઓ
0: એ ખેતી મેં બાર કોઈ કર્યો કોકી ની ભીજાઓ
3: ખેતી મેં કાકા બાર નિનાણ કરતી આ ધણિયા કરતી પ્રસાદ બન્યો કાકા જી
0: એ રોમજી ઘરી એમ દેખો પાછો માનસૂન મંડ્યો જી કો આજ હું અરે માઈ પડ્યો ટેન્શન મત કર્યો
3: હા હા ન્યાલ હું કાકા જી ધાન તો ભળે
0: એ રામજી ઘરી રામજી માં કેજો રાખો ભોમિયાજી ને મને થોડા બાગલા સીડ્યો
3: પ્રોગ્રામ કાકાજી એના તકડો લાગે હંમેશા રેડિયો સુના ફોન કોણ લાગે કાકાજી આજ લાગ્યો
0: હે ફોન તો કઈ શેગડા ભાઈ કરીજી નો મીંજી ઉજવ્યો
3: હા
0: એ લુણી ભાઈ ભાઈ કા ફોન ઈનાણા છે વાત કરીને જાઉં તો તમારી બોલો હેલો
1: હેલો
3: રામ રામ ધોની ભાઈ
1: રામ રામ સા ભાઈજી કી શાક વાપર્યો કઈયો
3: કી ગોની વાપર્યો ધોની ભાઈજી ધાન તો ભલે
1: અરે મે ઉઈ જણ દેખે તે ઘણે લીલા લે રુજી
3: હા ઘણે હા ધોની ભાઈજી કો કાગડિયા બચ્યા કી જા ઉઈ જણા
1: વાસા વાજણ ઘણો મે વેલો દેખો તે એક આડી બતાવ
3: હા આજ ના બતાવ ધોની ભાઈજી
1: એડી કિસી ચીજ હે જે કી થારી હે પણ લેવે લોગ હે અમે સહી
3: મને લોણી ભાઈજી કોની આવે
1: કાકા તા બતાઈ દો
0: એ હમ ભાઈ કી તરફ જાઉં કે હે
1: જતરો જતરો
0: એ દુર્ગાજી ઓ
3: હા કાકાજી
0: ઓ ધણ ના હોય પછી લોગ લેવે ઢેંદુડ લ્યો
1: ભાઈજી આજ કઈ ગુણોલા
3: લીલે
1: ભાઈ કે લીલણાળો સુણાવ
4: હેલો કાકા રામ રામ
0: એ રામ રામ શાહી રામ રામ શાહી આપણો ન્યા ભીજો કોકી ની ગાઉ ભીજ્યો
4: કાકા ગાઉ ફરડો દે દહેલ તહેસીલ મેં
0: આવું हो कौन बोलियो?
4: काका सुरेश बोलू।
0: कई काम जिंजो करे हो?
4: काका खेती बाड़ी वाले काम करा और कहीं करा।
0: अरे वो बात राम जी की जो मैं पानी कैसे हो गए गाँव का नहीं हो?
4: काका मेरे पानी वाली कमी है ओ घरा उसे प्रसाद।
0: ए राम जी घराई भूमिया जी महाराज ने मनावा बीरा बागला चिड़ावा करी राम जी के और बेचो गाँव में परिवार में सब किया नहीं हो?
4: सब आनंद में है काका।
0: ए थानी प्रोग्राम कैसे योग लागे?
4: प्रोग्राम जोर को लागे काका रोज नहीं होना टेमो टेम।
0: अरे वही बाबा जी। ए भाइयो।
4: हाँ।
0: एक को एक सवाल करे उसका जवाब गिरना है।
4: बताओ काका आए जाना दे पकोई।
0: ऐसी कौन सी जगह जहाँ जाते तो 100 लोग पाते आते 101 हो जाते हैं?
4: काका 101 हो जाए।
0: अच्छा
4: काका और मामलो फैती तो कर दियो कम तो काटे का तुझे सो जाओ जटे।
0: आज हमारी पोती आउड़ी उसको पूछता हूँ कहीं गेहूँ। ए लूनी भाई यो।
1: कहीं को काका?
0: हमने भाई को सुरेश जी को सवाल किया सुरेश जी भाई हार गया काका जीत गया तुम्हारा।
1: हेलो राम राम सा।
4: राम राम सा भाई सा।
1: और की करे तबीयत पानी हो?
4: रेडी रेट है आप सुनाओ की करो?
1: मेरी कमी है और तो सभी रेडी रेट है।
4: आई कमी मंके है।
1: अब काको के भगवान माते नेचो राखो जो नेचो तो राखुड़ हो देगा कदे बरसेला।
4: अब नेचो तो घणो ही है वेदन वे नी।
1: हाँ अब आ थान काके आटी पूछी भी गोर्त को नहीं हो?
4: वो तो कौन नहीं आयो मने थे बताओ।
1: अरे वो तो आप जान बरात जावे पढ़ने जने जन आता एक बीनी ले रहा है जन कितना।
4: अरे बीनी होनी बात फेर नहीं जाना भाई जी।
1: अगली शेरनी थोड़ी वे
4: शेरनी वे लुगाई तो आवे जरे गाय है पर तो शेरनी है बा।
1: सब एड़ माहौल है कहीं ते मजाक करो ठा कोने का कोई जाने।
0: ए भाईयो।
4: हाँ।
0: ए थे ब्याह करी जिन भाई सोच नहीं सोच ना आ गया बच लून की सही के नहीं हो?
4: अयो काका बा ये गाई लगी बा शेरनी आई थोड़ी बत्ती आई बा।
0: अरे शेरनी होनी सी जे घर की लक्ष्मी होती है वो तो।